القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقل ربي أعوذ بك من همزات الشياطين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. أترفقكم بالصلاة على محمد وآل محمد. થોડી વાર પહેલા આપણે એલાનોને સાંભળ્યા. આપણી સમક્ષ આપણો ફરજંદ કે આપણે ત્યાં એક બનાવ બની ગયો છે. આપણા એક મોમિન બિરાદર અલ્લાહની રહેમતે પહોંચેલા છે અને એમની દફન ક્રિયાનો કાર્યક્રમ આપણા સામે વિસ્તારની સાથે બયાન અને પેશ કરવામાં આવ્યો. માશરાની અંદર જ્યારે પણ આવો મોકો આવે છે, આપણા બધાની જવાબદારી બને છે કે આપણે આ મોકાને ફક્ત એમ જ જવા ન દઈએ, બલકે આવા મોકા ઉપર અમુક સબકો ઇબરતો પોતા માટે હાંસિલ કરવાની કોશિશ કરીએ. આજે કોઈ બીજાનું મરણ થયું છે, એક દિવસ આવશે કે જ્યારે આપણું પણ મરણ હશે. આજે બીજા કોઈનો જનાજો તૈયાર થયો છે, એક સમય આવશે જ્યારે આપણો જનાજો તૈયાર થશે. આજે યા કાલે કોઈ ઓરનો જનાજો ઉપાડવામાં આવશે, કાલે કાંધે આપણો જનાજો ચડાવવામાં આવશે. એટલા માટે સવાલ, આસાન જાણીતો સવાલ, કે આ સમય માટે, આ સમય પછી, આ સમય બાદ મને ને તમને શું તૈયારી કરવાની છે? મોતની તૈયારીઓ જિંદગીભર આપણે સાંભળતા આવ્યા છે. આજે પણ એ જ પ્રમાણનું એક નાનકડું વિષય તમારી સમક્ષ બયાન કરવું છે. પણ વિષયને બયાન કરવું પહેલાં, મરણ એક કરુણ બનાવ છે, પણ સાથોસાથ આજે આપણે સાથે મળીને એક ખુશીનો પ્રસંગ અને ખુશીનો બનાવ પણ જોયો. તમને થઈ હોય ન થઈ હોય અલ્લાહુ આલમ, પણ મારું દિલ ઘણું બાગ બાગ થયું. ક્યારે? જ્યારે આવા બે ચાર પાંચ વર્ષના બાળકની તિલાવત આપણે સાંભળે, એટલો મધુર અવાજ. કેટલી ખુશીની વાત છે કે અલ્હમ્દુલિલ્લાહ તઆલા આપણે ત્યાં મહેફિલે ઝૈનબમાં આવા હીરાઓ મોજૂદ છે. એ આપણા માટે ફખરની વાત છે. એટલા માટે આ નાના બાળકને બોલાવીશું. અલમીર, થોડી દેર કે લઈ આ જાઓ, બાજુમાં આવો. સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. એ છોટા સા ઇનામ ખિલોના ખરીદના, ઠીક હે? ચલે આ નાના બાળકે કુરાન મજીદની તિલાવત કરી, અને તમે મને ઓળખો છો, મારી ચર્ચાઓ બધી કુરાન મજીદથીને વાપસતા હોય છે. તો આજે પણ સાથે મળીને કુરાન મજીદથીને વાત કરીએ. અને આ કુરાન મજીદમાં એક એવા સિતુનની વાત થઈ રહી છે, એક એવા ઘરના થાંભલાની વાત થઈ રહી છે કે જેના તરફ કદાચ મારો ખ્યાલ ન હોય, પણ હદીસો દ્વારા, ખાસ કરીને નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની જાણીતી પ્રખ્યાત મશહૂર હદીસ કે જે થાંભલાના બારામાં છે, સિતુનના બારામાં છે, એ આપણે બધાએ જાણીએ છીએ. અજબ થવા જેવી વાત છે કે આ થાંભલાની વાત કુરાન મજીદમાં આવેલી ક્યાં છે, અને એના તરફ કદાચ મારું ધ્યાન નથી મેં ખેંચ્યું. અને આજની આ નાનકડી મજલિસ આપણી, ખાસ કરીને આ નવજવાનો જે છે ને, એના માટે બયાન કરું છું. આપણે બધાએ માશાઅલ્લાહ બુઝુર્ગ આ જે છે ભીતમાં બેઠેલા બધાએ, ભલે પછી અમુક જવાનો પણ છે ભીતમાં ઇન્શાઅલ્લાહ, પણ એ એક દિવસ ડોસા થશે, એનોય વારો આવશે કે એની દાઢી આવી ધોરી બની જશે. તો આજનો સબક આપણા બધાએ માટે છે. મોતનો મોકો આપણા સમાજની અંદર આવ્યો છે, અલ્લાહનો એક બંદો અલ્લાહની રહેમતે પહોંચી ગયો છે, અને એક દિવસ આપણો પણ વારો આવશે. મોતની શું તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, અને ખાસ કરીને મુસલમાન હોવાના નાતે આ દીનને માનવા બાદ, આ દીનની અંદર આપણો પરવરદિગાર, પરવરદિગારે આલમ છે અલ્લાહ સુબહાનહુ તઆલા, એના પેગામને આપણે સમજવાની કોશિશ કરશો તો કદાચ આ સંદેશો આપણા સુધી આવી શકે એમ છે. શું તૈયારી કરવી મોત પછીની, આ જિંદગીની અંદર જીવતા જીવતા જિંદગીને વિતાવતા વિતાવતા? તો આપણા સામે ઘણા જવાબો છે. અમુક દિવસો પહેલાં આપણે સાથે મળીને, આજે સિતુનની વાત છે એટલે આપણે સરનામું શું રાખ્યું છે? સરનામું શું હતું? હા,

le pilier, tamblo, setun. A tamblani vat kien këta me sambërit? Vë bolu, a zakir ben jadevi kë bolu? Ha, i su që i? Ha, i su që i, tamblo kjo që i? Ha, namaz, na? Në bje kërimi këtu, as salatu amudu din. Namaz dhe që e, din në tamblo që. Pra kja sambërit që pre? Hadis të ndër sambërit që na. Aje alag rite Qurani Majid ti samjhe ke kai rite aa mara tamara din aa duniya ane aakhirat ni andar aa thamlo bahu zaruri ch ane dalil mani dur javani zarur nathi Quran ti apsho e pehla je lebet na varasdaro che aya me Fatimia ne apne banavya manavya ajib vaqo tarikh ni andar mare che ke maulai kainat Ali ibn Abi Talib alaihi salam جناب فاطمة الزهراء عليها السلام تابني ویکتیونی شادی نی رات چھ اجے مرور چھ پر روایت تم نے شادی نی بیان کرو چھ ابنے ویکتیو یعنی کہ مولا نے امنی اہلیہ اہل بیت نو خاندان شادی نی رات چھ مولا کائنات پوتانا حجرے اوروسی ما اوی گیا چھ انے تیار بعد بی پاک بتول علیہ السلام نے لاوا ماوے چھے نی سہلیو لاوے چھے بی گھر نی اندر داخل تھیا تاریخ گوائی آپے لی کہ وقتے بی مولا کائنات نے کہیوں کہ اے مارا والی تم نے کیم لاغے چھے کہ آج نی رات شادی نی رات اپنے قبر انی آخرت نا باتا تھی تیار کریے شروع کریے شادی نی رات ٹھیک چھے अमुक नीचे हमारा नजीक मसाजी अरे वाह इद्रीस देखा ही बीजा कोई नहीं हाँ पड़ी थी आजकल कोई देखा तो नहीं पड़से इंशाल्लाह आवे थे रजब शाबान हमारा आप बदे धबाका सांभरसो उन्हीं हाँ पड़ी उन्हीं हाँ पड़ी उन्हीं हाँ पड़ी हमारा आनी हाँ पड़ी नजीक में शादी शादी नी रात ना बीबी ने शू याद आए थे कबर नु भातु आखिरत नु भातु मौला जाता था पर सवाल करियो कहीं बिनते रसूल ते कई वस्तु की बात करो छो تو جناب بی بی پاک علیہ السلام میں کہیوں اے مارا والی آج نی رات عروس نی رات شادی نی رات اپنے نماز تھی شروع کریے شادی نی رات کینا تھی شروع کریے نماز تھی نے شروع کریے یعنی حجی تو شادی نی رات سے بی بی فاطمہ اپنے سبق آپے سے کیا نماز قبر نو پر بھاتو سے انے آخرت نو پر بھاتو سے ہوئے આજે મોત થઈ ગયું છે મરણ થઈ ગયું છે મને સમજવું છે એ સમજાવવું છે સાથે મળીને કે આ નમાઝ કેટલી મહત્વતાથી ભરપૂર છે આપણે નવજવાનો મેં પણ તમારી ઉંમર પસાર કરી છે અને મેં એ પણ જોયું છે કે જ્યારે મારા જેવા ખખડવા મંડે માણસો દુનિયા ફરું છું ના એ બધાને હું જ્યારે જવાન હતો તો મેં જોયા હતા ત્યારે નાના નાના બાળક હતા હું આજે બુઢો થઈ ગયો છું તે બધાને હું નવજવાન જોઉં છું અને હદથી વધારે 50 સુધી માથેનો થઈ ગયો તો જ્યારે હું નવજવાન હતો અને અમુક લોકો મારાથી થોડા વધારે ઉંમરમાં હતા આજે જ્યારે દુનિયામાં જાઉં છું આપણી જમાતોમાં જાઉં છું તો મને અજબ લાગે છે કે આ એવા માણસો હતા કે જે ક્યારેય નમાઝ દેખાતા નહોતા નમાઝમાં દેખાતા ન હતા ને આજે નમાઝની અવ્વલ સફમાં છે કે મને વિચાર થાય કે ભાઈ આ ખુદાનો બંદો નમાઝ ભેગો કેમ થઈ ગયો છે તો મને એક જ જવાબ મળે છે ખુદાની હિદાયત કરેલી હોય એની જગા ઉપર પણ એક વાતનો મને ખ્યાલ છે ને એમાં ચોક્કસ કોઈ શક્કા નથી કે એ બંદો નમાઝ ભેગો હવે એટલા માટે થઈ ગયો છે કે કારણ કે એનો એક પગ કબરમાં જવામાં છે જ્યાં સુધી જવાન હતો ત્યાર સુધી આ નમાઝની એને પૈડીને પરવા ન હતી અને કેમ ન હોય કેમ એને પરવા નથી હોતી આ નવજવાનને તમે બધાને તારી વાત કરું છું શબ્બર તારી ઓન મેદી આનું નામ શું હતું શાબાશ પૂરલો મરસ્યો શું હતું રિયાન શાબાશ હા નમાઝોના બાલા મફજીલ આ ભૂલાય ના જે તમારો દોસ અમારો હમઝા એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર હા બધાની ઘર ઘરની કહાની છે કોઈ બયાન કરે યા ન કરે પણ હું તો કરું છું ના બધાના ઘર ઘરની કહાની છે કે બાળકોને માવતરને બોલવું પડે નમાઝ પઢી લીધી નમાઝ પઢાઈ ગઈ નમાઝ ક્યારે પડશો હમણાં નમાઝ કઝા થઈ જશે જલ્દી ઉઠી જાઓ માવતર અલહમદ

0: لله. ها صلوا على محمد وآل محمد. આ યાદી અપાવી પડે છે, પણ નાનપણથી અગર આ ઢુકડો આ પેગામ મને મળી ગયો હોય તો આ વસ્તુની હું ન મસ્તી કરું, એક ને એને સમજું કે આ દીનની અંદર આ નમાઝ છે શું. અવારનવાર મેં તમને બયાન કર્યું છે કે આ નમાઝ છે શું. પરવરદિગારે આલમ આપણો વિષય છે લે પિલિયે, આપણને કબરની તૈયારી કરવી છે, મોત પછીની જિંદગીની તૈયારી કરવી છે. શું ભાતું લઈ જવું, ચેવડો, ઢોકળા, થેપલા, મેસૂબ, લાડવા, હસે છે બૈડાઓમાં, શું સાથે લઈ જવું છે. ઘણું ભાતું છે, ઘણું ભાતું છે. આ મોકા પર યાદ અપાવો એક રિવાયત છે, ક્યાં છે, હેલો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, બહુ પસંદીદા હદીસ અને કથન્ય ફરમાન મૌલાનું, કે જ્યારે મૌલાને પૂછવામાં આવ્યું હતું, મૌલા મુશ્કેલ શું છે, તો જવાબ શું હતો, બોલો બોલો મસાબ, મુશ્કેલ શું છે, અમલ અસબ, હા પણ મુશ્કેલ શું છે, શું નહીં, એ બાજુમાં છે, મોત પણ નહીં, મોત વધારે બાજુમાં છે જી, કબર. મૌલાને પૂછવામાં આવ્યું તો મૌલા મુસલમાન અગર વિચાર કરે તો એની જિંદગીમાં સૌથી સખ્તરીન વસ્તુ સાબ મુશ્કેલ શું છે, મૌલાએ કહ્યું હતું કબર. ને એનાથી વધારે મુશ્કેલ શું છે, હવે તો આસાન છે, હા કબર સાં પ્રોવિઝિયો, ભાતા વગર કબરમાં જવું તો શું લઈ જવું, એ તો સમજાઈ ગયું ના, કે આ ચેવડા ને આ બટેટા ને થેપલા ને ઢોકળાની વાત નથી, શું લઈ જવું, કઈ વસ્તુ મને યાદ આવશે. અજીબ જાતની કુરાને મજીદની આયતો છે, અને એ તમને નવજવાનો યાદ અપાવું છું કે જ્યારે તમે આપણે મોટા પણ નમાઝોમાં ઢીલ કરે છે તો આપણને ભાન નથી કે કઈ વસ્તુના કારણે હું આ નમાઝને હલકી એની કદર પૂરી રીતે નથી કરતો. ઠીક છે, તને આયતો લખવી છે, અસત સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ, શાબાશ ભ્યા, સૂરે મુમિનૂન આપણા નામનો સૂરો છે, એનું નિશાન છે 97-98 પડી દઉં, શપિત્ર 23 વર્ષે કથવાન 17 તે કથવાન 18. ખુદાંદે કરીમ રસૂલે ખુદા ની કહે છે, કયું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વકુલ રબ્બી, આવી એક આયત યાદ આવે છે શેખ, ના, શબાશ, વકુલ રબ્બી ઝિદની ઇલ્મા, ખુદાંદે કરીમ, ઓલી છે 214, યાદ રહી એટલા માટે, આ છે 214, આ નહીં, આ ઓલી છે 214, વકુલ રબ્બી ઝિદની ઇલ્મા. અહીંયા ખુદા શું કહે છે રસૂલ, વકુલ અઉઝુ બિકા રબ્બી મિન હમઝાતી શયાતીન, કુલ રબ્બી અઉઝુ બિકા મિન હમઝાતી શયાતીન, અય મારા હબીબ કહી દે હું તારા પાસે તારાથી પનાહ માંગુ છું, કેનાથી, શૈતાનના વસવસાથી, જે મારા કાનમાં શૈતાન મને ફૂકે છે એનાથી, ને મારા હબીબ કહી દે, કુલ રબ્બી અઉઝુ બિકા મિન હમઝાતી શયાતીન, એના પછીની આયત વઅઉઝુ બિકા રબ્બી અન યહદુરૂન, એ પણ દુઆ માંગ મારા પાસે, ક્યાંય મારા પરવરદિગાર તારા પાસે પનાહ માંગુ છું, સુરક્ષા માંગુ છું, હિફાજત માંગુ છું, કે શૈતાન આવીને હાજર ના થઈ જાય. તમને કેમ લાગે છે અહીંયા ક્યાંય હાજર થઈ ગયો છે શૈતાન? હાજી એ જવાબ આપ્યો બેશક, એટલે કદાચ આ આવ્યા એ છે કે એ નથી ને, صلوا على محمد وعلى محمد.
1: اللهم صل على محمد وآل محمد.
0: وأعوذ بك ربي أن يحضرون. بنا ما گوچو تارا پاسے کہ آ شیطان لوکو آوی نہ جائے. عجیب چھے. رسول خدا نے حکم دیوا ما آوے چھے કે મારા પાસે ખુદા કહે છે મારા પાસે પનામાગ કે

શૈતાન તને વસવસાઓ ન કરે, આપણા ભાષામાં તને આડે રસ્તે ન ચડાવે, ઠીક છે, તને ગુમરાહ ન કરી નાખે. સાથે એ માગ કે આ શૈતાન લોકો હાજર ન થઈ જાય મારા પાસે, પના માગ. ક્યાર સુધી? ક્યાર સુધી? 99 સો. حتى اذا جاء احدهم الموت ત્યાર સુધી કે એવરમાં લોકોમાંનું એકનું મોત આવી જાય. قال رب ارجعوني لعلي اعمل صالحا فيما تركت. એમાંના એકનું મોત આવી જાય અને પછી કહેવા લાગે, ખુદાયા જે હું અધૂરા કામ મૂકીને આવ્યો છો એને સંપૂર્ણ પૂરા કરી લઉં, મને દુનિયામાં પાછો મોકલ. વાથી જવાબ આવશે, કોલા કલ્લા, ઇન્નહા કલમતુન હુવા કાઇલુહા વમિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમ યુબઅસૂન. આ ફક્ત બોલે છે, એને જવાબ દઈ ગયો, પાછી આવવાની વાત નથી. ઈ પાછી જવાની જે માંગણી કરે છે ઈ એ ફક્ત જબાનની વાત છે. કલ્લા, ઇન્નહા કલમતુન હુવા કાઇલુહા વમિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમ યુબઅસૂન. આ લોકોને ખબર દઈ દે શું, કે આ લોકોના મોત પછી એક પરદાની જિંદગી છે જેને આપણે આલમે બરઝખ કહીએ છીએ. વમિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમ યુબઅસૂન. કબરમાંથી આ લોકોને ઉઠાવવામાં આવે ત્યાર સુધી આ પરદાની જિંદગી આ લોકોને વિતાવવાની છે. સવાલ થાય છે કે ખુદાવંદે કરીમે નબીએ કરીમને આ પૂરો કહ્યું. હવે ચારે ચાર આયતને સાથે પડું છું. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વકુલ રબ્બી આઉઝુ બિકા મિન હમઝાતિ શયાતીન. એના પછી વકુલ આઉઝુ બિકા રબ્બી અન યહદુરૂન. એના પછી حتى اذا جاء احدهم الموت قال رب ارجعون. انا પછી لعلي اعمل صالحا فيما تركت. كلا انها كلمه هو قائلها ومن ورائهم برزخ الى يوم يبعثون. اكسلات برو محمد وعلي محمد بار. بسم الله શૈતાનની વાત આવી, શૈતાનની પનાની વાત આવી, વસવસાની વાત આવી, શૈતાન હાજર ના થઈ જાય એની વાત આવી, મોતની વાત આવી, મોત પછી પાછી જવાની વાત બંદાએ કરી. એ વાત કરતા કરતા એણે એ પણ કહ્યું કે અધૂરા કામ કરીને આવું. ખુદાએ કહ્યું આ નામુમકિન છે, આ અધૂરા કામ ક્યાં છે, પાછું બોલું છું. શૈતાનની પના માગવામાં આવે છે, શૈતાનના વસવસાથી પના માગવામાં આવે છે, શૈતાન હાજર થઈ જાય એની પના માગવામાં આવે છે, પાછી જવાની વાત કરવામાં આવે છે, અધૂરા કામને પૂરા કરવાની વાત આવે છે. જવાબ આવે છે કે આ નામુમકિન છે, કબરમાં ગયા એટલે ગયા, ક્યાર સુધી કયામતના પાછા ઊભા કરવામાં આવે આ અધૂરા કામ, જેનો રિશ્તો શૈતાન સાથે, વસવસા સાથે, હાજરી સાથે, પાછા જવા સાથે, આ ક્યાં અધૂરા કામ છે. બંનેની રિવાયત છે, સાદિક અને મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ. બંને જવાબની અંદર કીધું છે કે આ જે અધૂરા છૂટેલા કામ છે ને, એ તારકુ સલાતની વાત થઈ રહી છે, એ નમાઝની વાત થઈ રહી છે. બંદો જ્યારે દુનિયાથી ઉઠશે તો તમન્ના કરશે કે મને પાછો મોકલાવ, કેમ હું પૂરી નમાઝ અદા કરીને નથી આવ્યો, નમાઝોને મેં પૂરતી પડી નથી, કેમ? આ નમાઝ છે શું? આ નમાઝની ખૂબી છે શું? નમાઝ આ ઉઠબેસનું નામ નથી. નમાઝ આ વજુ કરીને, તકબીર કરીને, રૂકુ કરીને, સજદા કરીને, ઝિક્ર પડીને એનું નામ નથી. અવારનવાર મેં કહ્યું છે, નમાઝ વાજિબ છે નમાઝ માટે નહીં. ખુદાએ નમાઝ વાજિબ કરેલી છે નમાઝ માટે નહીં. કે મા બાપને કહેવું પડે નમાઝ પઢી લે, નમાઝ પઢાઈ ગઈ. નમાઝ પાછળ એક મકસદ છે. શું છે? શા માટે હું બયાન કરું? સૂરે તાહા, કુરાન મજીદનો 20મો સૂરો આયતો નિશાન છે 14. શપિત્રમાં વર્ષે 14. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નની અનલ્લાહુ લા ઇલાહા ઇલ્લા

فاعبدني واقم الصلاه لذكري. جناب موسى نے خطاب سے، اے موسى اوشي بلا سنكوش بلا شك ہوں خدا چھو، اننی انا اللہ لا الہ الا انا، مارا سوائے معبود کوئی نتی، پرستش پوجا عبادت اطاعت مارج کر، ان نماز نے قائم کر، و اقم الصلاة لذکری. جو چھو تمہیں نماز کینا ماتے چھے فرنسی نے اندر وزیر حمزہ اواوت تو لی لا تردکسیون لا یا اللہ accomplis la salat pour te souvenir de moi. Namaz, namaz mate wajib nati. Namaz etla mate adin yindar khudai hukam kariyo tse ke namaz de qayam kar jethine hun na bulao. Hun taro mabud, taro khuda, taro palanhar, tane khal karwa varo, tane roji dewa varo, tane hawa, asman, abaddi, ni'mato dewa varo. Tu mane na bulje, namaz me etla mate rai ki tse ke tu mane yaad karto rene yaad rak. હવે મરણનું મકામ છે, સવાલ આપણો એની જગાએ છે. મોતની તૈયારી કેમ કરવી? મોત ક્યારે આવશે કોઈને ખબર છે? રેહાન કોઈને નથી ખબર. કોઈ 100 વર્ષે ગુજરી જાય છે તો કોઈ માના પેટમાં હાલ્યું જાય છે, કોઈ નાનું બાળક થઈને હાલ્યું જાય છે, કોઈ અધરસ્તે ચાલ્યો જાય છે, અરે આપણી ભાષામાં કોઈ કમે કમો તે માયરું જાય છે. કોઈને નથી ખબર ક્યારે એમનું મોત આવીને યા મોત મલિકુલ મોત દરવાજો ખટખટાવશે. એ મુસલમાન, બીબી ફાતિમાએ કહ્યું આ નમાઝ કબરનું ભાતું છે, અને આને તને રોકવાવાળું કોણ છે? આ નમાઝથી શૈતાન. એ આપણે પડ્યું ને, પણ હવે એના કરતાં ચોખ્ખી આ દો. નમાઝો ક્યારે ક્યારે આપણે અદા નથી કરતા શરમ ને શરમમાં? કેટલી વાર પડ્યું છે ને અવ્યોમાં મોલવી હોય, તમને કોઈને અમે ખબર નહીં પડે કઈ. એક મિનિટ યાદ કરું, એક સલાત પડું, મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ચાર દિવસ મોરનો બનાવ છે, ચાર દિવસ મોર, ચાર દિવસ પહેલા આપણા ગામ પારિસ ની અંદર તમે એમ લેખો કે મોલવી ઇબને મોલવી ઇબને મોલવી આવ્યા હતા. બીજા શબ્દોમાં બોલું છું, આયતુલ્લાના દીકરા આયતુલ્લાહ, આયતુલ્લાહના દીકરા આયતુલ્લાહ, એટલે દાદો પણ આયતુલ્લાહ, બાપ પણ આયતુલ્લાહ, અને પોતરો પણ આયતુલ્લાહ. એમને સવારના સીધે જ એરપોર્ટ ઉપર લેવા ગયો હતો. સુબોની નમાઝ કોણ છે આવવા વાળો? આયતુલ્લાહનો દીકરાનો દીકરો, એવું ખાનદાની માણસો. હું ગયો, નમાઝ પડીને ગયો હતો, અવ્યોમાંથી ઉતર્યા, ગાડીમાં ચડ્યા, મૂકવા ગયા યાદી અપાવું એની જગા ઉપર. આખા રસ્તે ખુદાના બંદાને ક્યાંય નમાઝ યાદ ના આવી. કારણ શું? બધાના સામે કેમ નમાઝ પડવી? શરમના કારણે, બીકના કારણે. સમાજની અંદર ગુનાઓ પણ ક્યારે આપણાથી ને થાય છે? આપણાથી કેમ એમ બોલું, મારાથી થાય છે. તો એ પણ બીક ને બીકમાં. આ લોકો શું બોલશે, આ લોકો શું બોલશે, બીજા શું બોલશે? પડદો પહેરીશ તો ગામવાળા શું બોલશે, દાઢી રાખીશ તો ગામવાળા શું? જોતો જીથરો કેવો લાગે છે આ આયાન સલ્લલ્લાહ મોહમ્મદ વાલી મોહમ્મદ. શરમ ને શરમમાં આ હવા છે. એક વાક્ય તમને બયાન કરું, 26 મિનિટ થઈ છે. શેખ મોહસિન કરાચીને ઓળખો? શેખ યાસીર નામ તમે સાંભળ્યું છે. શેખ મોહસિન કરાચી એક વાક્ય બયાન કરે છે, એનું મળે છે કે શાહના જમાનામાં, એટલે આ ઇન્કલાબ પહેલે, કહી દઉં એમનો ભાઈ, સગો ભાઈ, એ જમાનો હતો શાહનો કે જ્યારે 18 વર્ષના થાય તો પછી ફોજમાં ભરતી કરવાની હોય. એને શું કહેવાય આપણે ત્યાં? આ લોકોને ખબર ન હોય આજના જમાનામાં, સર્વિસ મિલિટેર, ભરતીમાં. શેખ મોહસિન કરાતી કહે છે કે મારા ભાઈને આ સરકારી

હુકમ બજાવવો પડ્યો. આહવાઝ ઈરાનમાં એક શહેર છે, ગામ છે આહવાઝ. આહવાઝ ક્યાંય હુશેક શ્યુર છે કે દઈ રાખ્યું વસ્ત સલ્લ મોહમ્મદ વાળે મોહમ્મદ મને નથી ખબર. આ એટલો ખ્યાલ છે, આહવાઝ ઈરાનનું એક ગામ છે. કહ્યું મારા ભાઈની ભરતી આહવાઝ ખાતે હતી. મને એમ થયું કે ભાઈ સરકારી ફોજમાં ભરતી થયો છે તો જાઓ એની મુલાકાતે. ગયો આહવાઝ ખાતે, એના ઘરે ગયો. છુટ્ટીનો દિવસ હતો. વાતો કરતા કરતા મેં પૂછ્યું, આ તમારી ફોજની અંદર માણસો નમાઝ પડે છે? કહ્યું અમારો માહોલ એવો છે, નમાઝ ક્યાં કેમ પડાય, શાનો જમાનો છે, નમાઝ પડે તો ક્યાંથી ક્યાં વાત આવી જાય. હાલાકે ઈરાન શું છે, શિયાઓનો દેશ છે 90% માથે, શાનો જમાનો આહવાઝમાં. કહ્યું તમે ફોજમાં સિપાહીઓ નમાઝો અદા કરો છો? કહ્યું નહીં, નથી પડાતી ભાઈજાન. શેખ મોહસિન કરાતી કોણ? એટલે આ, એટલે કોણ? પાગડી વાળા. એને ભાઈને ત્યાં આવ્યા છે પાગડી સાથે. કહ્યું મને જાવું જ, વાંઝે મજલિસ પડવી છે ફોજમાં, જઈને મજલિસ પડવી છે. લાંબી નહીં, 1-2-5 મિનિટની. કઈ થોડી થાય, હું કઈ ના જાણું, તું કોશિશ કરી દે, મને ત્યાં જઈને એક મજલિસ પડવી છે, નાનકડી મજલિસ. ભાઈ વિચાર કર્યું, મોટો ભાઈ છે, એનું માન તો રાખું ને, અમારા તરફથી છે. કયું? બે શરત છે કે તમને આવવા મળે અંદરમાં. એક, અમારા ફોજની અંદર ભરતી થયેલા છે ને જમાને ત્યાં ફલ ફ્રૂટ નથી ખાધું. બધાને ફ્રૂટનો ફાત્યોના બહાને આપણે ફ્રૂટ લઈએ ને આપણે એલાન કરશું કે આજે શેખ મોહસિન કરાતી આવ્યા છે ને બધાને, આપણી ભાષામાં બોલો ને, ફ્રૂટનું ન્યાઝ છે. અહીંયા આપણે ફ્રૂટનું ન્યાઝ એલાન તો કરો, કેટલા આવે છે અહીંયા બોલવું જોઈએ. ખીચડી છે, નહીં ખીચડો છે તો હું દેખાવ, બિરયાની છે તો હું દેખાવ, ને એમાં જો રસિકલાજ કરી નાખું તો આખા ગામમાં વાવટા ઉડાવ. આની ન્યાઝમાં રસિકલાજ હતું. અરે તારા ઘરે તું રસિકલાજ કરે છે, અહીંયા મહેફિલનું કાંઈ હોય તો તને બધું સોનાનું જ ખપે. એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. કયું? ફ્રૂટનું ન્યાઝ કરો ને પછી બાનું કાઢીને તમારી મજલિસ પડી લેજો, લાંબી નહીં. હા, બીજું શું છે? બીજું કે આ પાઘડી બાગડી ના ચાલે. આ કપડાં દીની લિબાસ પહેરીને નથી આવવાનું. શેખ મોહસિને કરાતી કર્યું, મેં કઈ માંગો નથી. આ કપડાં જે છે એ દીનની ખિદમત માટે છે. અગર દીનની ખિદમતમાં આ કપડાં નડતર હોતા હોય, આડા આવતા હોય, કાપ પડતો હોય તો કપડાં હું ઉતારી નાખીશ, આ સાજી રીતે આવીશ. આ કપડાં છે દીનની ખિદમત માટે, વટ માટે નહીં. ફખર માટે નહીં, દીનની ખિદમત માટે. કહ્યું આ જો નડતર થતા હોય તો કાઢી નાખીશ. ઠીક છે, ગયા ફોજની જ્યાં ભરતી થઈ હતી, શું કે એને, શું કે કેદખાનું ના પણ શું કે, કોક મદદ કરો, કઝેર્ન વાળા સર, કઝેર્ન ગયા ફોજનું જ્યાં જમાત હતા. આવ્યા ફ્રૂટના થેલા, પેલે બજારમાં ગયા ફ્રૂટ ખરીદ્યું, લઈને આવ્યા ત્યાં ફોજની જ્યાં ભરતી થતી હોય લશ્કરની અંદર. બધાને ફ્રૂટ વેચ્યું, બધાએ ખાવામાં પડ્યા હતા. એટલી વાર શેખ મોહસિન કરાતી એક ખૂણામાં જઈ પોતા સાથે જે થેલી હતી એને ખોલી, થેલીમાંથી પાઘડી કાઢી, અબા પહેરી ને ઊભા થઈ ગયા. ઓલો ભાઈ ચમકી ગયો. શરત ઈ હતી ને કે આમ નથી જવાનું, વા નથી પહેરવાના નહોતું. ઊભા થયા બધા ફ્રૂટ ખાતા ખાતા ઊભા રહી ગયા. કહ્યું ભાઈઓ વ્યાધિ ના કરજો, હું લાંબી ચોરી કઈ મજલિસ નથી પડવાનો, 1-2 મિનિટ જ ફક્ત. મને તમને એક વસ્તુ માટે હું આવ્યો છો અને સાંભળો મને, શેખ મોહસિન કરાતી હવે મને સાંભળો, હું અહીંયા તમારે ત્યાં એના માટે નથી આવ્યો કે હું તમને કહું કે નમાઝ પઢો, હું એના માટે નથી આવ્યો.
કે હું તમને

કે નમાઝ પઢો. હું ફક્ત તમને એ કહેવા આવ્યો છું કે અગર તમે નમાઝ પઢતા હોય ને આ તો ખુલ્લે આમ શરમ વગર પઢો. هذا والحمد لله رب العالمين ربنا تقبل منا. એટલે શું શું પતી ગયું? મજલિસ પતી ગઈ. મારી નથી પૈતી જે સલ્લુ અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. પાઘડી ઉતારી શેખ પાછા ઘરે. છુટ્ટીના દિવસો હતા એટલે તો ન્યાઝ હતું. બીજો દિવસ થયો, શેખે પૂછ્યું, કઈ ભાઈજાન શું હાલત છે? કહ્યું મોજીજો થઈ ગયો. કઈ શું છે? કહ્યું તમે ગયા પછી બધાય નમાઝ પડવા માંડી ગયા. કેમ એમ? કહ્યું બધાય નમાઝી હતા પણ ગામડાઓમાંથી આવેલા હતા, મગજમાં એવું ઠસેલું હતું કે બધાય સામે નમાઝ ક્યાં પડવી. માહોલ એવો છે, શાનો જમાનો એવો છે કે જ્યાં દીનદાર લોકોને ગલત નજરથી જોવામાં આવે છે. કેમ મુકાય છે બધું? શરમ, બીજાની બીક યા નખપતીનું માન. આપણે શૈતાનની વાત કરી, એમને એમ નથી કરી. હવે આયત પડું છું. સૂરે માયદા કુરાને મજીદનો પાંચમો સૂરો આયતું નિશાન છે 91. ખુદાવંદે કરીમે કહ્યું આ ચાર વસ્તુ છે જે શૈતાનને ખપે છે. અને પછી આપણે જોઈ, વિષય ના ભૂલાય, લેપી લઈએ, વિષય ના ભૂલાય. મોતનો મોકો છે, મને ને તમને પોતાની કબરની પરવા કરવાની છે, ભાતુ યા પ્રોવિઝિયોની વિચાર અને ચિંતા કરવાનો છે. મુર્તુઝા પાછી આયત નાખ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇન્નમા યુરીદુ શૈતાનુ અયુકા બૈનકુમુલ અદાવત વલ બગ્ધા ફિલ ખમ્ર વલ મૈસર વયસુદ્દકુમ અન ઝિક્રિલ્લાહ વ અન સલાત ફહલ અન્તુમ મુન્તહૂન. બાકીનું મન નથી પડવું, ફક્ત પહેલી વસ્તુ. અહીં લોકો યાદ રાખજો, ઇન્નમા યુરીદુ શૈતાન, શૈતાન બીજું કાંઈ નથી ખપતું એને. એને આ વસ્તુ ખપે છે, એમાંથી એક વસ્તુ આ છે. શું? વ અની સલાત. એનું બસ મકસદ એ જ છે કે તમને નમાઝથી રોકે. કેમ? એ છે શૈતાન ને ઓલો છે રહમાન. અને ખુદાએ કહ્યું નમાઝ મને ન ભૂલવા માટે છે. એટલે નમાઝ આ દીનનો સિતૂન, એની જગા ઉપર નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ વણે તો કહ્યું છે. પણ કુરાન પણ આપણને સમજાવે છે કે ખુદાના બંદાઓ, શૈતાન તમારા પાસેથી બીજું કાંઈ નથી ચાહતો, એને ઈ જ ખપે છે કે તમને નમાઝથી રોકે. અને હું કહું છું, આ મારા નાના નાના બાળકો, નવજવાનો, આપણે બધાય બાકીના કામ ન થતા હોય તો ના થાય, નમાઝ ન છૂટવી જોઈ. કેમ? નમાઝ છે ખુદાને યાદ કરવા માટે. અને જ્યારે બંદો પોતાના ખુદાને ન ભૂલતો હોય તો આહિસ્તા આહિસ્તા એની જિંદગીમાં ફેરફાર આવશે. નમાઝનો સમય થાય યા નમાઝનો સમય હોય તો નમાઝ યાદ આવી જોઈ. પણ મકસદ નમાઝ નથી. શું છે? અલ્લાહ. હાલતે ચાલતે મારી જિંદગીની અંદર મને મારો ખુદા યાદ રાખવો જોઈએ ને નમાઝ દ્વારા મને યાદ કરવો જોઈએ. વા અકિમિસ સલાત લિઝિક્રી. પાછી આપણે આયત નાખી 14 મુર્તુઝા સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. 14 વઅકિમ સલાત લિઝિક્રી. આજે હમણાં હમઝાએ પઢ્યું ની એ અકોમ્પ્લી લા સલાત પોર તે સુવનીર દે મોઆ. એ ખુદાના બંદા, મોતની તૈયારીઓ ઘણી છે, એમાંની ઉત્તમમાં ઉત્તમ આ છે. કારણ કે મરતી વેળા તને કાંઈ યાદ નહીં આવે, અગર યાદ આવશે તો આ નમાઝ. કેમ નમાઝ? કારણ કે નમાઝની આદત હતી નહીં. નમાઝ એટલા માટે યાદ આવશે કે નમાઝનું મકસદ હતું ખુદા. અને જ્યારે નમાઝનો હું પાબંધ ન હતો, ઘણી હદે કેટલું કલાકો પડી શકીએ આપણે કે ખુદા ભૂલાઈ ગયો હતો. તમને ખબર છે કરબલામાં ઇમામ હુસેને મોહલત શા માટે માગેલી હતી? બધી રિવાયત છે ને, શેખને પડવી છે.
નવમી તારીખના હુસૈને મઝલૂમે મોહલત એના માટે માગેલી હતી.

કે મને નમાઝ બહુ પસંદ છે, નમાઝનો મોકો મને દઈ દેવામાં આવે. કરબલાના આવી કશ્મકશમાં લડાઈનું મેદાન, ખૂનની નદીઓ ચાલી રહી છે, તલવારનો બારિશ અને વરસાદ વરસી રહ્યો છે, તીરોની બોછાર છે, પણ ત્યાં શું યાદ આવે છે? નમાઝ. આપણને આટલા આરામની અંદર ક્યારેક ક્યારેક નમાઝ ભૂલાઈ જાય છે. અને કરબલા આપણને સબક આપે છે. આશુરના દિવસે અબુ સમામાએ સૈદાવી હુસૈન મઝલૂમ પાસે કહે છે કે નમાઝનો સમય થયો છે. હુસૈન દુઆઓ આપે છે, ક્યાંય નમાઝ છૂટવાવાળી નથી. એમાંનો એક મોકો તમને યાદ આપી દઉં. આપણે મેં હમણાં બયાન કર્યું ને, જિંદગીના નાના નાના મોકા હોય છે, નમાઝ ચાલી જાય છે. હુસૈન મઝલૂમ શહીદ થઈ ગયા છે, બીબીઓ અસીર થઈ ગઈ છે, આ કેદીઓનો પરદેશમાં કાફલો આગળ વધી રહ્યો છે. કરબલાથીને કુફા, કુફાથીને શામ, એમાં રાસ્તાનો એક બનાવ તારીખે બયાન કર્યો છે. ક્યારે? ઝોહરનો સમય છે, સૂરજ સવા નેઝા ઉપર છે, તડકો તપીશ ધમધુકાર ચાલી રહી છે. અને તારીખે બયાન કર્યું કે આવા માહોલની અંદર સૈયદ સજ્જાદ જે સાંકળોની અંદર જકડાયેલા છે, એ આવા સૂરજની અંદર નમાઝ અદા કરે છે. તો ઝાલિમો જ્યારે જુએ છે કે નમાઝની તૈયારીઓ થઈ રહી છે, સૈયદ સજ્જાદને તાઝિયાના મારવામાં આવે છે. અરે આ વખત અને આ સમય સૈયદ સજ્જાદનો ઝૈનબને ખબર પડે છે. બીબી ઝૈનબ બીબીઓને કહે છે, અરે બીબીઓ, અરે જમાના ઇમામને નમાઝ અદા કરવી છે, અરે ચાલો આપણે હલકો બનાવીએ અને ઇમામ એની નમાઝ ને અદા કરે. અલા લઅનતુલ્લાહ અલ કૌમ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અયમુ કલબ યનકલબુન ઇના લિલ્લાહી વ ઇના ઇલયહી રાજીઉન રિદાન બિકદાહી વ તસલીમન લિઅમરિહ મા તમ હુસૈન.